ભાઈ જોગા સુધી કન્યા વાત થઈ સાત પૌડી તું પહે સાચીતા પીછે મળતો એ મને કોઈ તારું વેખરા તે વાપસ આવી થોડી દેરી કે બાદ ત્યારે સાસંગ ભાઈ જોગા સુધી ફેર આંબે ફેર પૌડી તે પહે રખતે હા ફેર